પણ હારી કાર્યક્રમ રી બાટ અડીક ટીમ હારી સગલી સહેલ્યાને સખ્યાને ભાઈલ્યાને સ્ટુડિયો સુમેરો યાની કી ભાવના શર્મા રો ઘણો ઘણો મોકલો મોકલો રામ રામ સા. તો સખીઓ દેખો આજ રે દિન રી આપા બાત કરા, લેકિન સબસુ પહેલી આજ આપા બાત કરા આજ રે મોસમ રી. આજ રો જીકો મોસમ હે બહોત હી સુહાવનો મોસમ હો રહ્યો હે. મારા જયપર રી મેં બાત કર રહી હું, અઠે તો બૂંદાબાંદી રાત સુ હી ચાલુ હે. કદે જોર કા છીંટા છાંટી હો જાવે, કદે ધીરે ધીરે ફુહાર. અમારે સગળે મોસમ મેં આજ જયપુર મેં આપા દેખ રહ્યા હા કે ગુલાબી નગરી ને ગુલાબી કર રહી હે. ઓર સા આપ રે બેઠે ભી મોસમ ઈસો હી હો લો જઠસ હું આપ મને સુન રહ્યા હો. ક્યુંકિ દેખો સાવણ લાગ રહ્યો હે, તો સાવણ મેં તો મેં યાહી આશા રાખા કે સભી રહે જીકો હે ચોખી ચોખી બિખારી છાંટ છૂટ પડતી રહે. ઓર જીકી ચોખી ચોખી બાતા હે લહેરીઓ પહેરને રી તીજ ત્યોહાર મનાણે રી એ સબ બાતા સભી રહે ઘરા મેં ચાલતી રહે. દેખો સા છોટી સી જિંદગાણી હે ભી મેં એ ત્યોહાર હે ઉત્સવ હે જીકા નયા નયા રંગ ભરે હે. ઓર આપણી જીકી લોક સંસ્કૃતિ હે આપણો જીકો રાજસ્થાન હે એ ચીજ કે લીએ વિશેષ તૌર પર જાણ્યો જાવે હે કે હર દૂસરે દિન કોઈ ના કોઈ ત્યોહાર આપા મનાતા રહ્યા હા. અબ સા બાત આપા સાવણ રી કર રહ્યા હા, તો સાવણ રે માઈ ને